0: 그의 베리딩이 보였다고 해서 유동 청구세와 속에서는 광고를
1: 아리파르 카나카르 만니수토라이 파라나카시 바발리카코 카나다 프로틴 카르바리게트 캘시엔 아이런 비타민 아니 아버식 관이스토토로 사마비 수니 니치토에라 베리카메 카로 우칫 사마에마 콤프로스 이디 카발리카 우미란사 컨트롤 카슨 콤조르와 우포시 데키르 카슨 마니 마지코 스와스테 조키와 스와스테 바르미 콘솔라라 타 포시루 아랄 디코로스
0: स्वस्थ बाल बालिका समृद्ध परिवार समुन्नत नेपाल
1: सामुदायिक सूचना नेटवर्क सीआईएन रामपुर विजन इंटरनेशनल नेपाल को सहकार्य सामाजिक रूपांतरण का यो हो सामुदायिक सूचना नेटवर्क सीआईएन सामुदायिक रेडियो सीआईएन को प्रोग्राम तथा मोबाइल एप सीआईएन को नेपाली